વિશિષ્ટ જૂનાગઢમાં 1:50 થઈ ગઈ છે અને ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગુરચરી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે એમબીસી રેડિયો પર અને હું છું અમિતા. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 2:30 સુધીને. વેનેસડેની જ્યારે વાત કરી, બુધવારની તો આપણો કાર્યક્રમ હોય છે બુધવારે 1:45 અને તમે જ્યાંય ક્યાંયથી જોડાવે તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો ને તમે સૌ કઈ મજામાં હશે એની ચાસાની સાથે. ચાલો આપણે કાર્યક્રમમાં આગળ વધીએ ને સુંદર મજાનું આગલું ગીત લઈ લે ભાઈ ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2026 નું ગીતારાવારીના અવાજમાં.

ગુજરાતમાં ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હું છું અમિતા અને સ્ટુડિયો ગેલેરીમાં 1:56 થઈ ગઈ છે. તો શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ, જેને તમારી લાગણીની કદર નથી હોતી ને ભાઈ, તેને તમારી આંખોને પણ આંસુ પણ ક્યારેય સમજાશે નહીં. એટલે કહેવાય છે ને, જે વ્યક્તિ તમારી લાગણી નથી સમજતા ને, એ વ્યક્તિ તમારા આંખોના આંસુ પણ નથી દેખાતા કે નથી એમને સમજાતા. તો ચાલો આપણે પણ ગુજરાતી ગીતોની મજા મળતા ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ ભાઈ. આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું

સ્ટુડિયો નીકળ્યામાં 2:01 મિનિટ થઈ ગઈ છે અને ગુજરાતી ધારાના મીઠા મીઠા જણાવી રહ્યા છે. ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે, એવા જ અમે સુંદર મજાના મધુર મીઠા ગુજરાતી ગીતોને લઈને આવી ગયા છે ને આજે અમે તમારા માટે થોડા નવા ગીતોનું કલેક્શન લઈને આવ્યા છે. તો શ્રોતાઓ, જો આપણે વાત કરીએ છીએ ને કે ભાઈ સમય, તબિયત અને સંબંધ આ ત્રણેય ઉપર કિંમતનું લેવલ ક્યારેય નથી હોતું ને, પણ જ્યારે એમને આપણે ગુમાવી દઈએ છીએ ને ત્યારે આપણને એની તેની સાચી કિંમત ખબર પડે છે. એની સાચી કિંમત પણ આપણને ત્યારે સમજાય છે જ્યારે આપણી તબિયત ખરાબ થાય છે, સંબંધ ચાલ્યો જાય છે અને ટાઈમ વહી જાય છે. ને જ્યારે આપણે ટાઈમની વાત કરીએ, એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો. તો ટાઈમની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લે ભાઈ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું.

0: ખાતા પૂરી
1: શિયાળે ઊંધિયું ખવા
2: વાલોર પાપડી ને મુઠિયા ન ભૂલતા
1: ચોમાસામાં ભજિયા તડો કે

જે સખીઓની સાથે આંખોથી કરતી કમાલ ઓ તાલી ના તાલે કરવા મમાલે ચટકતી રમીએ રમીએ.

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ઘડિયાળમાં 2:19 થઈ ગઈ છે. શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિ વિશે જાણ્યા વગર કોઈ પણ મત આપવો એ પણ વ્યક્તિત્વ નહીં, પણ આપણે કહીએ ને આપણા વિચારોનું આપણે પ્રદર્શન કરીએ છીએ. એટલે કહેવાય ને, કોઈ પણ વ્યક્તિને આપણે જાણ્યા વગર કંઈ પણ બોલવું કે મત આપવું એ વ્યક્તિત્વ નહીં, પણ આપણા વિચારોનું આપણે એક પ્રકારનું એક પ્રદર્શન કરીએ છીએ. તો ચાલો ગુજરાતી ગીતોની મજા માણતા આપણે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીએ અને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ઐશ્વર્ય મોજોદારના અવાજમાં લેવામાં આવેલું

બસ ભાઈ, એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે પ્રિયંકા ખેરના અવાજમાં લેવામાં આવેલું. આના પછીનો કાર્યક્રમ છે આપકી પસંદ, ઉષા લઈને આવી રહી છે. એની સાથે અમિતાના આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.